યામે દ્વસ ઔમગે વગુતુ દેનવડિગતમ વણી હમે એખની એખલાંગે શે એખલાંગે દેનવડિગતમા એકુગા મેનુઈ એવ્વિસ મેવાય એગ બોષ ગણકુન નુનિકુન્નાનેતે આદિ અંહેનકુ મા બને નુઆનેતે આદિ નુએસ વિહાનેતે આદિ તિમન રસકલાંગે શરીકુ કુરિ મીહું કોબાહે એખલાંગે ગોઆ લવ્વા વહી કુરવ્વા દ્વહું એવરેમ બુનાનેતે ઈ બરસ કલા

ઉડું થકાય બીમ ગે વેરખમ મિલખ વડગમ વણી એખલાંગે છે એખલાંગ ઈરાદ કુરવા મીહક રિઝક ધનવસ્કો દિવતે આદિ એખલાંગ ઈરાદ કુરવા મીહક રિઝક દત કુરવતે હમકશવરું એખલાંગી કોમ મે ખમે મે મોળ દિન વડગમ વા રસખલાંગી.